0: તો સા ઉડ ઉડ રે મારા કાળા રે કાગલા, જદ મારા પીવચી ઘરે આવે. વીરેન્દ્ર શર્મારો ગાઈડલો આપ ગીતલો સુણ્યો હો, ઓર અગલે ગીતરી જીકી ફરમાઈશ આઈ હે મારો ભી મેં નામ સુણાઈ દઉં. મેં આપણે સામને ગૌરવ વ્યાસ, આકાશ પુરોહિત, સંજય વ્યાસ, ઉમા વ્યાસ, ભાવના આચાર્ય, ભાસ્કર આચાર્ય, મુકેશ પુરોહિત, કમલા પુરોહિત, વિમલા પુરોહિત, ઓર દોલતબાગ મુરાદાબાદ સો કાગદ આયે હે જાફર હુસેન, નઈમા બેગમ, કાસિમ અલી, નદીમ અલી, જુનેદ અબ્બાસી. મલોટ કેમ્પ પંજાબ સો કાગદ આયે હે સતીશ મિગલાની, સીમા અનમોલ, ધર્મપાલ, વીરસિંહ લાટી, લખવિંદર સંધુ, મહાવીર સિંધુ, ગુરચરણ, રમેશ મિયલાની.
1: કાર્યક્રમ ગુંજે ગાંવ ગુઆડ ઇન સારું આપ મને ઈમેલ ભેજ શકો હો, કાગદિયો લિખ શકો હો, ઓર ઠિકાણો ઇન પસંદ રે બાદ આપ પૂરી નિઝર હુએલા, ઓર ઇન ગીતને દાય કર્યો હૈસા લાલ માતા સુદામા નગર રટલાઈ ઝાલાવાડ સું હર્ષિતા રામેશ્વર કાહના કપિલ મીનાક્ષી કાહના સફલતા સત્યનારાયણ મનોહરભાઈ બાગરી પ્રભુલાલ બાગરી ઓર એ હૈસા નઈ સડક સાજાપુર સું મનમોહન રાજાવત રાજ મધુ રાજાવત રાશિ રક્ષિત શશિકાંત રિયા રીત સ્વીટી સાગર અંશુ રીતિકા રીચા ચિત્રંજન ઉમેશ કમલ સરોજ રેખા આરતી ઋષભ રાજાવત ઓરનરો હગળો રાજાવત પરિવાર આપ જે માને સંદેશ ભેજો ઈમેલ ભેજો તો ઠિકાણો નોટ કરો સા કાગદે માથે લિખ લો ફોન મેં ટાઈપ કર લો ઠિકાણો હૈ જી આર એ એમ આઈ એન જે એ જી એ ટી બી આઈ કે એ એન ઈ આર બિના કોઈ જગ્યા છોડે @gmail.com ઓર કાગદ્યો લિખણો ચાહો તો ઠિકાણો હૈ સા કાર્યક્રમ ગ્રામીણ જગત ગુંજે ગાંવ ગુવાડ દ્વારા કેન્દ્ર નિર્દેશક આકાશવાણી બિકાનેર ઉડીક રહેલી આપણે કાગદિયારી ઓર ઈમેલ તો દેખો બેઠા બેઠા આબારી મન લાગે કંઈ ટાઈપ કરવા લાગે તો આગલે શનિવારને સંજા 7 બજે શું પોને 8 બજે તા આપણી દાય હું શકો સા કાર્યક્રમ ગુંજે ગામ ગુવાડ માથે ઓર અબ આગલી દાય ઇન બાજે માથે.